ગાત્રી મલ્લા ચોથા આપે જો બીજું સુરગા આપે નર પોતાડી લા આપે આપ્યા વર્તે આપે નામ મહારામ આપે દીપલો દીપા આપે સર્વસમન સમસા આપે માસમાં સાત ગઢાયે જાપો નામ રતન મહારામ સખી મેળો મેળવા ગુરમુખ નામ જપો હરલા હર હર પરદ્રઢી મન પાઈ હર હર નામ મહારામ આપે વરદાન વરસા ગુરમુખ પૂંજી નામ સાહ હર હર દાદ કરો પ્રભાવે ગુરુ નાનક નામ મહારામ જય શ્રી મલ્લા ચોથા મેળ સાત સંત સંગ્રહ પૂંજી નામ ગુરમુખ વેસા હર હર કૃપા તાર મત સૂદન મેળ સાત સંગ મહારામ હર ગુણ ગવાણી શ્રવણ સનાહ હર કૃપા સદગુરુ મલાહ ગુણ ગાવે ગુણ બોલે વાણી હર ગુણ જાપો મહારામ સબ તીર્થ વર્ત જગ પુંતલાહ હર હર નામ ન પૂજે બુજાહ હર હર તોલ અતોલ તોલ અત ભારી ગુરમુખ જાપો મહારામ સબ કર્મ કર્મ હર નામ જપાહ કેલમુખ મહેર ભાવ તો આહ દીન દયાલો જન ઉપર દેવ નાનક નામ અમારામ જય શ્રી મલ્લા પંજવા ઘાટી જા એક ઓંકાર સદગુર પ્રસાદ કોઈ જાને કવની જગમીત જે સોય કૃપા સોય બદભુજે તાકી નરમરી કરાવ માત પતા બનતા સદબંધ પૈસમી ચર ભાઈ પૂર્વ જન્મ કે મહે સંયોગી અંતે કો ના સહાય મુક્ત માલ તનકલા લીરા મનરંજન કી માહા મુક્ત માલ તનકલા લીરા મનરંજન કી માયા હા કર સુભાની અવદય તામય સંતોષ ન પાયા હત રાતા સપન તે ચણી પૂન ચતરાંગા સાંગના ચાલ્યો મેં કચવે ઉઠદાયો નાંગા હર કે સંત પ્રે પ્રી તું ભરતે તાકે હર હર ગાઈએ નાનકિયા સો પ્યાગે મુખી ઉજલ સંગ સંતન કહે પાઈએ જય શ્રી મલ્લા પંજવા ઘર થી જગો પદે એક ઓંકાર સદગુર પ્રસાદ દેવ સંદેશરો કહ્યો પ્રેમ કહ્યો વિષ્ણુ પૈ મેં બહુ બેદ સંતે કહો સાગન સહયો રહો કો કહેતો સા બાર બાર કો કહેતો સા મહિયો વર્ણ દીતે કહે ન લખી સુહાગન સંત બુજાયો સર્બનવાસી ઘટવાસી લેપણ અલ પહ્યો નાનક સુનો રે લોગા સંત રસન સોંબ સહયો જય શ્રી મલ્લા પંજવા ધીરો સંત ધીરો પ્રભ કો રહો જી પ્રાણ મન તન સબ અર્પો નિરો પે પ્રભ કો નિરો બેસમર વ્યંત વરદાતા મને ધીરો પે પ્રભ કો જો ચાહો સોઈ કોઈ ચાહો આતા મનસા પૂરો જા પ્રભ કહો ગુરપુરસાનંત મન વસ્યા દુઃખ ન કબો ચૂર ભુજ પ્રભ કહો જય શ્રી મલ્લા પંજવા લડિંદા સાજણ મેરા કર કર મંગલ ગાવો નીચે કર કર સે બસેરા રહો સુખ રાધન દુઃખ રાધન બિસરે ના કાઉ બેરા નામ જપ કોઠો અજારા બિસે પરમ દેરા સાંત અનંતર સમની જાઈ જો દિશે છો તેરા સાસંગ પાવે જો નાનક ગુરુ ભવન હોય ફેરા જય શ્રી મલ્લા પંજવા ઘર ચોથા દો પદે એક ઓંકાર સદગુર પ્રસાદ અમે સબ પાયો પ્રયાગ તજી ધ્યાન વચન તો સારી અંગ છોડ્યો હે ત્યાગ્રહાવ જો દેખો તો સબ મેં મોહ્યો તો શરણ પર્યો ગુર ભાગ કર કૃપા ટહેલ લાયો તો જમ છોડી મોરી લાગ કર્યો સાગર પાપ કો જો સંત કે ઉડ ભાગ જન અંગ સર્વ સુખ પાય મોરો હર ચરણી જસલાગ જય શ્રી મલ્લા પંજવા મન મેં સદગુર ધ્યાન કરા ચડ્યો જ્ઞાન મંત્ર હરનામા પ્રભ્યો માયા કરા રહો કાલ કાલ જાલ મહાજાલા છુટકી જમીડરા આવ્યો તો કર્ણ શરણ કરુણાપત ગયો ચરણ આશરા નામ રૂપયો સાતન ભાવ પાર કરા પ્યો પિયો ગાસ્યો પરમા કૌ નાનક જર જરા આ જા કરી મલ્લા પંજવા જાકો પૈ ગુણ સહાઈ સુખ સહેજ અનંત મંગ સુખ સહેજ અનંત વાકો વ્યગ્ન ગાઈ રહો જીતે સાહેબ સાંગ્રહે અલેપા ન વ્યાપી અનુમાઈ એકે રંગ સાપે જેતે સતગુર તે ગુડ ભાઈ દયા મયા કૃપા ઠાકર કી સોઈ સંત સુભાઈ સંકે સંગ નામ કરીએ જન રસરા સર ગણ ગાઈ જય શ્રી મલ્લા પંજવા ગોવિંદજી પ્રાણ તારૂપ અજ્ઞાન મો મગન મહમ પ્રાણી અંધારે મેં દીપ રહો સબ દર્શન તુમરા પ્રભરી તુમ ચરણ કમળ્યા નૂપ અંત બાર કરો એ બંધન મને ચરાવો ધૂપ હાર પડ્યો તમરે પ્રભ તારે ભેડકાર ગઈ તમારી લૂપ કાળ હે નાનકે આપણે કહો સંસાર પાવતે કૂપ જય શ્રી મલ્લા પંજવા કોઈ જન અર્ચન દેવે જોર ચરણ કહું બકો સૌ રસના દીજે પ્રાણ કોર રહો
ਮੰਤਰ ਨਿਰਮਲ ਕਰਤ ਪਿਆਰੋ ਹਰ ਸਿੰਘ ਤੇ ਸਦਾ ਸੰਜੋਰ ਹੋਇਆ ਰਸਮੇ ਮਗਨ ਹੋ ਕਿਰਪਾ ਤੇ ਮਹੰਤ ਕਿਆ ਤੇ ਤੋਰ ਆਇਓ ਸਰਨ ਦੀਨ ਦੁਖ ਭੰਜਨ ਚਿਤਵਾ ਤੁਮਰੀ ਔਰ ਕਹਿ ਪਰਦਾ ਸੁਣ ਸਵਾਮੀ ਕੋ ਪ੍ਰਭ ਨਾਨਕ ਬੰਧਨ ਚੋਰ ਜੈ ਸਰੀ ਮਹਲਾ ਪੰਜਵਾ ਚਾਤਰਕ ਚਤਵਰ ਬਰਸਤਮੇ ਕਿਰਪਾ ਸਿੰਘ ਕਰਣਾ ਪ੍ਰਭ ਧਾਰੋ ਹਰ ਪ੍ਰੇਮ ਪਗ ਸੋ ਨੇ ਰਹੋ ਅਣਗ ਸੋਗ ਚੱਕ ਵੀ ਨਹੀਂ ਚਾਹਤੇ ਅੰਨਪੂਰਨ ਸੁਖ ਦੇਹੇ ਆਨ ਪਾਵਨ ਜੀ ਸੁਮੀਨਾ ਬਿਨ ਜਲ ਮਰਨਾ ਕਹੇ ਹਮ ਨਾਥ ਨਾ ਤਰਥਣੀ ਆਪਣੀ ਕਿਰਪਾ ਕਰੇ ਚਰਨ ਕਮਲ ਨਾਨਕ ਰਾਧੇ ਤਿਸ ਬਿਨਾਨ ਕਹੇ ਜੈ ਸਰੀ ਮਹਲਾ ਪੰਜਵਾਂ ਮਾਨ ਧਨ ਬਸ ਰਹੇ ਮੇਰੇ ਪ੍ਰਾਣ ਕਰ ਕਿਰਪਾ ਸਾਧੂ ਸੰਗ ਭੇਟੇ ਪੂਰਨ ਪੁਰਖ ਸੁਜਾਨ ਰਾਉ ਪ੍ਰੇਮ ਠਗੋਰੀ ਜਿਨ ਕੋ ਪਾਈ ਤਿਨ ਰਸਤੀ ਓ ਪਾਰੀ ਤਾਂ ਕੀ ਕੀਮਤ ਕਹਿਣ ਨਾ ਜਾਈ ਕੁਦਰਤ ਤੁਮਨੋ ਮਾਰੀ ਲੈ ਲੈ ਲੜਦਾ ਜਨ ਆਪਣੇ ਉਦਰੇ ਉਦਰ